આક દરિયા અમેરિકા જી જંગ બંદી વારી આચ રદ કરે છરી અમેરિકી અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ જી દાવા અમેરિકી અખબાર મુજબ ઇરાકી વઝીર આઝમ અમેરિકી દોરે તાં વાપસી બાદ ઈરાન જો દોરો કરે ઈરાની કયાદત કે અમેરિકા જી જંગ બંદી વારી આચ બાબત આગાહ કયો ઈરાની ઇખ્તિયારીન જવાબ ડીંદે ચયો તો આરજી જંગ બંદી કબૂલ ન હુંદી અમેરિકા સાં ગાલિન લાઇ પહેર્યા હી સાલ્સ મોજૂદ આહિન આરજી જંગ બંદી સાં આપના આર્મ્સ જો મસલો હલ ન થીંદો.